અચ્છા, આબિદ રસૂલ આબિદ કે બધું પયો તાં બરકત ભટ્ટ જો ગાનો ચયો આ માયને મેં થોડો કન્ફ્યુઝ થી વિયમ ત બરકત ભટ્ટ જો આ બરકત અલી આહે જો હું સર્ચ કયો ત બરકત અલી હોયો બરકત ભટ્ટ મુકે કોન મળ્યો તો અગર હું સેમ સિંગર આય ત મુકે બુધાય ત તાં લે ગાનો હલાઈનાસી સમજો તા માં થોડી સિંધી સિંગર્સ મે માં કન્ફ્યુઝ આયા છો ત મેરા સાબુન સ્લો હે अच्छा उन अलावा गुलशेर बाबर एंड मुजम्मिल बाबर विलेज अल्लाह वरायो बाबर से गड मौजूद आय सो भाईरन जो मोहबतू आय प्रोग्राम बुध पे मैसेज तुम मिसिंग पार्ट थी वो है और ये मौजूद है सलाम अलैकुम सिदरा मुस्कान कड़ा हाल है तवा फौजी पठान खान खोसो है सिदरा गानों लिखो डेडिकेट किया हसीना सूमरो के डॉक्टर हसीना सूमरो के ओके अच्छा इरम कहती है प्यारी